0: છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.
2: કિસાન સાથીઓ, સંરક્ષિત ખેતી આનંદ કેસે અને દિનાન કરવાથી કિસાન ભાઈઓને શું ફાયદો થાય છે? તો કિસાન સાથીઓ, આજકાલ મોટા શહેરોમાં જો રહેવાવાળી જેટલી જનસંખ્યા છે તેનો એક મોટો કાફી હદ તક ભાગ હે તેઓ સમૃદ્ધ અને અમીર છે, ત્યાં સ્વાસ્થ્યના પ્રતિ પૂરી તરહ જાગૃત છે અને રોજ ઉપયોગમાં આવવાળી ખાવાવાળી ચીજો અને હાયણા જેવા ફળ ફૂલ અને કઈના એવા કઈના બી ભાવ દેવા હારું તૈયાર નહીં મળે અને તેના હારું તેને વર્ગ અને તેના ઉત્પાદનોમાં ઉચ્ચ ગુણવત્તા અને તેહુની લગાતાર ઉપલબ્ધતા તેહુન જોવે છે. અને બીજી તરફ શહેરોમાં રહેવાવાળા ઉચ્ચ મધ્યમ વર્ગવાળા જો આજકાલ સ્વાસ્થ્યના પ્રતિ કાફી સચેત થઈ રહ્યા છે અને ત્યાં ધીરે ધીરે હાયણા અને ફળોના ગુણવત્તાની તરફ આકર્ષિત થઈ રહ્યા છે અને તેહુની હગળા કારણોથી આજકાલ મોટા શહેરોમાં અને ઉચ્ચ ગુણવત્તાવાળી સબ્જીઓમાં અને તેના ફળ ફૂલોની માંગ લગાતાર વધી રહી છે. એની હાથે હાથે એના ઉત્પાદનમાં બી બેમોસમી માંગની ઘણી ડિમાન્ડ ચાલી રહી છે. તો કિસાન સાથીઓ, બેમોસમ પર ફળ સબ્જી લેવા હારું આપણને પોલી બેગમાં રીને સંરક્ષિત ખેતી કિસાન ભાઈ કરી શકે અને શહેરોના ચારો તરફ ખેતી કરવાવાળા કિસાન પરંપરાગત ખેતીમાં બદલાવ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળી તાજી સબ્જીઓ ફૂલ અને ફળ અહીંયા ઘણા જરૂરી છે અને એનું ઉત્પાદન કરી રહેશે. શહેરી ક્ષેત્રોમાં રહેવાવાળા કિસાન હાયણા અને ફૂલોની આદિની બેમોસમી ખેતી કરીને ઘણો જ્યાદા લાભ કમાઈ શકે. પૂર્ણ ઉચ્ચ ગુણવત્તા અને બેમોસમી સબ્જીઓ અને ફૂલોનો પરંપરાગત ખેતીને દ્વારા ઉત્પાદન કરવું સંભવ નહીં મળશે. તો એની હારું કિસાન ભાઈઓ, શહેરી ક્ષેત્રોમાં સ્થિત કિસાનોને તેઓની સંરક્ષિત ખેતીને અપનાવી લેવી જોઈએ અને તેઓ નિશ્ચિત તોર પર તેઓની ઉચ્ચ ગુણવત્તા અને લંબી આયુવાળી સબ્જી અને લાંબા સમય તક લગાતાર બેમોસમમાં કિસાન ભાઈ ખેતી કરી શકે. અગર આપણું દિલ્હી શહેર જેવા મોટા મોટા શહેરોમાં તેમની ક્ષેત્રફળની વાત કરીએ તો તેમાં 80 થી 100 કિલોમીટરના ક્ષેત્રના ચારો તરફ ખેતી કરવાવાળા કિસાન એના અંતર્ગત આવે છે. પણ એના હારું કિસાનોને સંરક્ષિત ખેતીની પૂરી રૂપરેખા બનાવી ઘણી જરૂરી છે અને તેના ઉદ્દેશ અને તેના ફાયદાને બી સમજવું જોઈએ. આપણા દેહમાં સબ્જીઓની કમ ઉત્પાદકતાવાળા નિમ્ન ગુણવત્તા અને મુખ્ય કારણ તેઓની ખેતીનો લગભગ જો પ્રતિશત હે તેઓ ખુલ્લા વાતાવરણમાં કરે જવો જોઈએ. અને બીજી તરફ કિસાન ભાઈઓને તેઓને દ્વારા સબ્જી ઉત્પાદનમાં અને તેઓના પ્રકારના જૈવિક અજૈવિક કારકોને દ્વારા સબ્જી અને અન્ય ફસલોની ભારી નુકસાન પહોંચાડ્યા જાય છે. તેને કારણ તેઓની ઉત્પાદકતા અને ગુણવત્તા પર ઘણો દુષ્પ્રભાવ પડે છે. અને જીવિત કારકોમાં મુખ્યતઃ કઈ પ્રકારના એવા વિષાણુ રોગ અને કઈ પ્રકારના એવા કીડા, વિભિન્ન પ્રકારના કવક અને કઈ પ્રકારના એવા જીવાણુ, સૂત્રકર્મી આદિ એમાં પ્રમુખ રહેશે. અને આ જીવિત કારણ જ્યાદાતર વર્ષા સુમાહાના મોસમમાં ઉગાડા જવાવાળા સબ્જીઓમાં જ્યાદાતર નુકસાન ઉગાડે છે. અને મુખ્ય અજૈવિક કારકોમાં તાપમાન, આર્દ્રતા અને પ્રકાશ આદિ ઇનમાં પ્રમુખ રહેશે. તેઓની જ્યાદાતર અધિકતા અને જ્યાદાતર કમી પ્રમુખ રૂપથી અને એવી કઈ વિભિન્ન સબ્જીઓમાં અને અન્ય ફસલોની ઉત્પાદકતા અને ગુણવત્તાને પ્રભાવિત કરે છે. તાપમાનની જ્યાદા થવા પર ફસલોને ઝુલસા કરીને ઝુલસા રોગનો અને જ્યાદાતર કમ તાપમાન થવા પરથી હું પાલાથી ગ્રસ્ત કરીને નુકસાન ઉગાડે છે. જબકી જ્યાદાતર આર્દ્રતા કઈ પ્રકારના કવક અને જીવાણુ જનિત રોગોના પ્રકોપમાં સહાયક રહેશે અને જ્યાદાતર કમ આદ્રતા વાળા તાપમાનની હાથે મળીને ફસલી ઝુલસાઈ અને નુકસાન પહોંચાડશે। એના પ્રકારથી કિસાનભાઈ એક સંરક્ષિત ખેતી કરીને પાલી હાઉસમાં અગર ખેતી કરે તો કિસાનભાઈ ઇનથી કાફી હદ તક ફસલનો પૂરો લાભ લઈ શકે। તેનો ખુદો પ્રભાવ ઉપજ અને ગુણવત્તા પર પડે છે। એવા પ્રકારથી પ્રમુખ પ્રકાશની જ્યાદાતર તીવ્રતા અને તીહુની વિભિન્ન ફસલો પર વિપરીત પ્રભાવ નાખીને ઉપજ અને ગુણવત્તાને ભી પ્રભાવિત કરે છે।
1: ફસલોની સંરક્ષિત ખેતીના મુખ્ય લાભ। તો કિસાન સાથીઓ, મુખ્ય જીવિત અને અજીવિત કારકોથી ફસલની સુરક્ષા અને ઉચ્ચ ઉત્પાદકતા સામાન્ય ખુલ્લા ખેતરોથી 5-10 ગુણા જ્યાદા પાકે અને ઉચ્ચ ગુણવત્તા લેવા હારું સંભવ હોય તો ખુલ્લા વાતાવરણમાં ફસલીઓ ઉગાડીને પ્રાપ્ત કરવાનું સંભવ નહીં થાય છે અને લાંબી અવધિ તક સબ્જીઓની લગાતાર મળતીઓ રહેશે। જ્યાદા લાભ લેવા હારું બેમોસમી ફસલીઓ ઉત્પાદનની પૂરી સંભાવના અને પ્રાકૃતિક સંસાધનોને જેવી રીતે જળ ભૂમિ આદિનો સદઉપયોગ પૂરી તરહ સંભવ થઈ શકે છે। જૈવિક ખેતીનો મજબૂત આધાર અને ખુલ્લા ખેતરમાં સબ્જી ફસલોની જૈવિક ખેતી કરવાનું કાફી સંભવ રહેશે। સુરક્ષિત હાયણા ઉત્પાદન સંભવ કરવાનું અને કમ ક્ષેત્રફળમાં જ્યાદા લાભ લઈ જવાનું સંભવ અને ખુલ્લા ખેતરમાં ઘણું કમ રહેશે। જ્યાદા રોજગાર અને સર્જનની સંભાવનાઓ બને છે અને ખુલ્લામાં ખેતરથી 5-100 ગુણા વધુ પાકે છે અને ફરી નગરીય ક્ષેત્રો હારું જ્યાદાતર ઉપયોગી પ્રૌદ્યોગિકી મળે છે અને સંરક્ષિત ઉત્પાદન પ્રૌદ્યોગિકીની કઈ પ્રકારની જળવાયુ ક્ષેત્રો હારું ઉપયોગી અને કારગર રહેશે। અને બીજી વાત છે કિસાન સાથીઓ, કઈ પ્રકારના આવા સંરચનાઓ અને તીહોનો સંરક્ષિત સબ્જી ઉત્પાદનમાં ઉપયોગ। મુખ્યતઃ સબ્જી ઉત્પાદન હારું ઉચિત અને ઉપયુક્ત સંરક્ષણ સંરચનાની જરૂરત અને તીહોના ક્ષેત્રની જળવાયુ પર નિર્ભર કરે છે, જેથી તીહોના અતિરિક્ત કિસાનની આર્થિક સ્થિતિ ટીકાઉ અને ઉચ્ચ બજારની ઉપલબ્ધતા, વીજળીની ઉપલબ્ધતા અને ભૂમિના પ્રકાર આદિની તીહુની ખેતીને નિર્ધારણ કરે છે અને વિભિન્ન એવા કઈ દેહોમાં સબ્જીઓના વરેભર બેમોસમી ઉત્પાદન હારું મુખ્યત્વે વાતાવરણ અનુકૂલિત ગ્રીનહાઉસ, પ્રાકૃતિક વાયુ સંવર્ધિત અને ગ્રીનહાઉસ, કમ લાગત વાળા પોલી હાઉસ, વાક ઇન ટનલ, કીટ અવરોધી નેટ હાઉસ, પ્લાસ્ટિક લો ટનલ આદિને જરૂરતને અનુસાર વરેભર મુખ્ય બેમોસમી હાયણા ઉત્પાદન હારું ઉપયોગમાં લઈ જાય છે। તેના આપણા દેહના કઈ પ્રકારના શહેરોમાં તેના ક્ષેત્રોમાં અપનાવવાની અપાર સંભાવનાઓ છે અને આદા વાતાનુકૂલિત ગ્રીનહાઉસ। તો કિસાન સાથીઓ, આદા વાતાનુકૂલિત ગ્રીનહાઉસ આનાન કહે છે અને યુ એવો ગ્રીનહાઉસ છે જેનથી ગરમીના દનોમાં ગ્રીનહાઉસને અંદર તાપમાનને નિયંત્રિત કરવા સારું અને તેનાને ટાડો પેડની તરફ લાગે છે। સામાન્યત ગરમીના ટાઈમ પર યુ ઘેરમાં બી ઉપયોગી અને કૂલરના આધાર પર હી કામ કરે છે પણ એના કુલિંગ ટેર જેર આખરી તરફથી કામ કરે છે, જેર હવામાં જૂન અને કુલિંગ પ્રણાલી ઘણી અસલ તરફથી પ્રભાવિત થાય છે અને કદી કદી ઇનાન સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં બી જરૂરતને અનુસાર ઉપયોગમાં લઈ જઈ શકે અને એવા પ્રકાર ઠીક પ્રકારથી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં એના અંદરનો તાપમાનને
2: રાત માં ગરમી કરવા હારું તેનાને કામમાં લાવી શકે અને ગ્રીન હાઉસ ને મૈથુ તાપમાન ને રાતના ટાઈમ પર 12-13 ડિગ્રી તો નીચો ની રાખે જાય છે અને ફેર તેઓના રોજના રખરખાવ પર ભી ભારી ખર્ચો થાય છે કેમકે તેનાને મોસમને અનુસાર ટાડો અને ગરમ રાખવામાં ઉર્જાની કાફી ખપત થાય છે તેનથી ઉત્પાદન લાગત જ્યાદા પડી જાય છે અને તેનાને ખરચને ઉઠાડવાનો ભી સાધારણ કિસાન હારું સંભવ નહીં રહેશે અને યુ ભી તેર સંભવ થઈ શકે જેર સબ્જી ઉત્પાદકોની હાયણું સબ્જી ઘણો હી ઊંચા ભાવ પર બજારમાં જ્યાદા ભાવ પર વેચાય અને તેના ક્ષેત્રને વગર રૂકાવટથી વીજળીની આપૂર્તિ જારી થતી હોય અને આમતોર પર એના પ્રકારથી ગ્રીન હાઉસમાં બડા આકારમાં જો મોટા આકારના ટમાટર હે જેવી રીતે ચેરી ટમાટર લાલ અને પીળા રંગના શિમલા મિર્ચ આદિ ફસલીઓને વરે ભરહારું ઉગાડી જઈ શકે છે અને જ્યાદા ઉત્પાદનની હાથે જ્યાદા ગુણવત્તાવાળા જો સબ્જીઓ ભી ઇનમાં પેદાવાર લઈ જઈ શકે છે તો કિસાન સાથીઓ ટમાટર અને શિમલા મિર્ચને તો એમએબી ગ્રીન હાઉસમાં ઉગાડવા હારું એના લગાતાર કટાઈ છટાઈનું કામ કરી જાય છે અને એનથી ઉપજ અને ગુણવત્તા બેહુમાં નુકસાન થાય છે કેમકે યા ઈ ક્રિયાઓ હરેક 10-15 દિનોના અંતરાલ પર કરી જાય છે અને ટમાટરની ફસલમાં તિહુનમાં તો પરાગકનું કામ ભી નિયમિત રૂપથી કરી જાય છે અને ટમાટર સ્વપરાગિત ફસલ છે પણ એમાં ગ્રીન હાઉસમાં હવા અને પ્રવાહ નહીં રહેવાને કારણ યો પરાગક નહીં થાય છે અને તેનથી ફસલીઓમાં અને ખાતર અને ઉર્વરક સિંચાઈ જળની હાથે ધોવાઈને પોદાને તીહુની જરૂરતના અનુસાર મોસમ અને જમીનના પ્રકારના અનુસાર આલ્યા જાય છે ટમાટરના પોદા પર કટાઈ છટાઈની બાદમાં એક પ્રમુખ ડાખલો રાખી જાય છે અને તીનાને દોયડી બાંધીને તીહુને ટેકે 8-9 ફૂટ બળવા હારું છોડ નાખી જાય છે અને ફેર તીહુન જરૂરતને અનુસાર 1.0 યા ફેર 1.5 ફૂટ નીચો ઉતારી કરીને દોયડીને ટેકેથી તીનાને તીહુની દિશામાં મુખ્ય તારના ટેકે તીનાને આગાડી બળે જઈ શકે એવા પ્રકારથી ટમાટરને 10-11 મહિના અને શિમલા મિર્ચને 9-10 મહિનાની લંબી ઉંમર તક ઉગાડે જઈ શકે છે મોટા ટમાટરથી લગભગ 150-200 ટન ઉપજ પ્રતિ અને ચેરી ટમાટરથી 40-50 ટન ઉપજ પ્રતિ હેક્ટર અને શિમલા મિર્ચથી પીળા અને રાતા રંગવાળા ફળ 40-50 ટન પ્રતિ હેક્ટરની દરથી મળી જઈ શકે છે તો કિસાન સાથીઓ આધુનિક તકનીકને દ્વારા પોદ તૈયાર કરવાથી કિસાન ભાઈને થવાવાળા લાભ તો સાથીઓ એના પ્રકારથી પોદને કમ સમયમાં તૈયાર કરી જઈ શકે છે અને ખાસ કર શરદીના મોસમમાં જ્યાં પર બહારનું ખુલ્લા વાતાવરણમાં ક્યારીઓમાં ટમાટર જેવી રીતે ફસલ પોદ તૈયાર કરવામાં 50-60 દિન તક કિસાન ભાઈને લાગે છે અને એની તકનીકને દ્વારા ખાલી 28-30 દિનને અંદરમાં કિસાન ભાઈ અસલ ગુણવત્તાવાળી પોદ તૈયાર થઈ જાય છે તો કિસાન સાથીઓ બીજની માત્રાને ભી કાફી કમ કરી જઈ શકે છે અને કેમકે એની વિધિને દ્વારા હરેક બીજને અલગ છેદોમાં નાખી જઈ શકે છે અને તેનથી હરેક બીજ સ્વચ્છ પોદો આલે છે પોદાને હાગલા પ્રકારથા ભૂજનિત રોગો અને કીટાણુથી વછાડી જઈ શકે છે અને સૌથી મહત્વપૂર્ણ કામ યું છે કે પોદાને વિષાણુ રોગોના પ્રકોપથી વછાડી જઈ શકે છે જેર પોદો બહાર ક્યારીઓમાં તૈયાર થઈ જાય છે અને પોદાને ઉખેડતા વખત समय पर जेडियो टूटवानी अने पौधा ने मरवानी जो क्षमता है लगभग 10-15% रहेशे, क्योंकि इनी तकनीक थी पौधों तैयार करवामा एक भी पौधों मरवानी संभावना बिल्कुल नहीं रहेशे। अने तीन थी पौधों रोपवा हारू झटकावानी भी जरूरत नहीं पड़े से। अने पौधा मा जेड़ियो ज्यादा मणे से अने लांबियो रहेशे, तीने कारण पौधों ज्यादा अने उच्च ओज वालो रहेशे। इना प्रकार थी पौधों तैयार मुख्य खेतर मा रोपाई नी बाद मा कम अने कम समय मा लागी जाय से, अने जेर बाहर तैयार करियो गयो पौधों मुख्य जगह पर स्थापित करवा मा कई दिन तक लागे से। तो किसान साथियों, पोली हाउस मा जो पौधा तैयार करवा हारू एक घणो थी असल साधन से, अने इना प्रकार थी संरक्षित पौधों तैयार करवानी तकनीक ने द्वारा कई ना भी सब्जी फल ना पौधों आसानी तो तैयार करे जाय सके से। खासकर मौसम था पहला फसल उगाड़वा हारू अने ताकि बे मौसम मा सब्जी उत्पादन करी ने तिंती किसान भाई ज्यादा लाभ कमाई सके। जेवी रीते कद्दू वर्गीय सब्जियों नी पौध ने भी इनी विधि ने द्वारा बड़ी सफलता पूर्वक किसान भाई तैयार करी सके से। यो पहलो भूमि मा क्यारियों मा संभव नी हतेलो। तो किसान साथियों, इना प्रकार थी पौध नी गुणवत्ता असल आवे से, अने तिंती उत्पादन भी असल मले से, अने इना प्रकार थी पौधों ने सही तरीका थी तिना ने पेकिंग नी बाद मा एक बीजा जगह पर ली जाई जाय सके से। तो साथियों, जा इना नी जा मौसम ना अनुसार तैयार करवो संभव नी होए अने फेर एवी तकनीक जा नी होए ता किसान भाई इनो पॉली हाउस नो लाभ ली ने असली थी असली उत्पादन करी सके। सब्जियों मा संकर किस्मियों ने बीज घना मोहगा रेवा ने कारण ये तकलीफ कई ना भी प्राकृतिक नुकसान ने वसाड़वा मा पूरी तरह सक्षम से। इनी विधि ने द्वारा पौधा नी बढ़वार ने पूरी तरह थी नियंत्रित करी जाय सके से। अगर बीज लाट मा अंकुरण नी क्षमता आलतू है तो तिना ने ओज इहुनी कमो है, तो भी इनी विधि ने द्वारा एवा बीज की स्वच्छ अने असली पौधो तैयार करवानु संभव से। तो किसान साथियों, इनी विधि मा खातर अने पानी नी जरूरत रहेशे, अने इनी विधि थी पौधा नी बढ़वार ने एक हरको बनाए जाय सके से, ताकि मुख्य खेतर मा रोपाई नी बाद मा फसल नी बढ़वार भी एक हर की नकली सके। सब्जियों ने जो संरक्षित खेती हारू पौध तैयार करवानी या जरूर ही आवश्यक अने एक ये खाली एकमात्र विधि से।
0: हूँ से आरजे राकेश
3: अने हूँ से आरजे कमता डामोर
0: तमु हामली रासे कार्यक्रम
3: खेती वाड़ी
0: आपड़ा झाबवाना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंटिया भील 90.8 FM झाबुआनी आवाज पर। तो चालो किसान भाईओ, हाव लई 2 मिनिट नो ब्रेक अने हामली लई आपड़ा झाबवा जिला मा आदिवासी समुदाय मा जबल लाडी पैणे अने जो गीत गावे त्यू मजानु गीत हामली ने पासा भेळा था हूं कार्यक्रम खेतीवाड़ी मा जाजो मती कहता हामलता रहेजो झाबवानी आवाज पर सामुदायिक रेडियो स्टेशन रेडियो टंटिया भील 90.8 FM पर।

0: આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમુ હામલી રાસે કાર્યક્રમ ખેતીવાડી આપડા જાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM જાબવાની આવાજ પર.
2: પોલી ટનલ તકનીક થી સબ્જી પોતશાલા ઉગાડવાના તરીકાના બારામાં જાણકારી વતાડવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, પોલી ટનલ શું કહેવાય છે? તો તેના બારામાં આપું તીનમાં સબ્જી ઉગાડીને કિસાન ભાઈ જ્યાદા સે જ્યાદા જો બે મોસમમાં બી સબ્જી જેવી રીતે હમણે ગરમીના દનું બી કિસાન ભાઈ એનો પોલી ટનલનો ઉપયોગ કરીને સબ્જીની પોતશાલા ઉગાડીને જ્યાદા સે જ્યાદા મુનાફો કમાઈ શકે. તો કિસાન સાથીઓ, તેને હારું આપુને આપણા ખેતરમાં જ્યાદા ગરમી પડવાને કારણ લૂથી વસવા હારું યો પોલી ટનલ તકનીકથી સબ્જી ઉગાડવાનું એક મહત્વપૂર્ણ કામ છે. તો કિસાન સાથીઓ, ભારતની જલવાયુ અને વાતાવરણ અલગ અલગ રહેવાથી આ પૂરા વરેભર હર કિસ્મની સબ્જીઓનો ઉત્પાદન થઈ જાય છે. તો પોલી ટનલ એવી ચીજ છે અને ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્વચ્છ સબ્જીઓની બઢતી માંગથી ભારતમાં હંમેશા ભરપૂર સબ્જી ઉત્પાદનની જરૂરત બનેલી રહેશે. એની વજહથી પિછલા 10-12 વર્ષોમાં સબ્જીના ક્ષેત્રમાં ઉત્પાદનમાં કાફી બઢોતરી થઈ છે. એના સમયમાં સબ્જીઓનો રકબો કરીબ 9.42 મિલિયન હેક્ટર અને ઉત્પાદન કરીબ 162.38 મિલિયન ટન ભારતમાં થઈ રહ્યો છે. ભારતમાં સબ્જીઓની ઔસતન ઉત્પાદકતા 17.78 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર છે. તેમાં બઢોતરીની ઉમેદીઓ વિશે અગર કિસાન સમય પર ઉન્નતશીલ પ્રજાતિ હાઇબ્રિડ બીજ અને પ્રજાતિઓની આગેથી પછીથી બોવાઈનો ધ્યાન રાખીને સમયને અનુસાર બોવાઈ અને રોપાઈ સિંચાઈ પર ધ્યાન અગર દે તો સબ્જીની ઉત્પાદકતાને 2 ગણો તક કિસાન ભાઈ બઢાઈ શકે. દેના સબ્જીઓની વ્યવસાયિક ખેતી કરીને ઉત્પાદનને બઢાવો આલવાની કડીમાં સ્વચ્છ પોદો તૈયાર કરવાનો અને ઘણું ખાસ એક એવો મોટો વિષય છે જેની પર કિસાન ભાઈ કમ ધ્યાન દઈ રહ્યા છે અને એની વજહથી કિસાનોને કમ આમદનીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલી ટનલ તકનીકથી સબ્જી પોદો ઉગાડવાનો ખાસ મહત્વ છે અને એના તકનીકથી પોદો તૈયાર કરવામાં સબ્જીના બીજોનો જમાવ 100% સહી રહેશે અને પોધાની બળવાર સહી તરીકાથી થાય છે. એને અલાવા કીટો અને બીમારીઓનો અસર બી ઘણો કમ થાય છે. એની તકનીકની વિશેષતા વિપરીત મોસમ જેવી રીતે જ્યાદા બારિશ ગરમી ઠંડ અને ઇનમાં પોદો તૈયાર કરીને સફળતાપૂર્વક કિસાન ભાઈ ઇનમાં પોલી ટનલ તકનીકથી સબ્જી પોદ તૈયાર કરીને પોધામાં કઠોરીકરણ હારું સહાયતા મળે છે. એવા પોદાની રોપાઈ કરવા પર તેના મૂળમાં અને તેની દરમાં બરાબરી રહેશે અને સર્વેના મુતાબિક એની તકનીકથી પોદશાલામાં જો સબ્જી પોદનો ઔસતન જો નુકસાન 25-30% છે. સાધારણ તરીકામાં જો નુકસાન અક્ષર 60-70% તક થઈ જાય છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના અનેકો સબ્જી ઉત્પાદનના અનુસાર હગલા 75-80% સબ્જીઓની પોદ ખુલ્લામાં ઉગાડે છે. સબ્જીની પોદ ખુલ્લામાં ઉગાડવામાં બીજોનો જમાવ કમ થાય છે. જમાવની બાદમાં પોદાની જો બળવારમાં ભી કમી આવે છે અને કીટો અને બીમારીઓનો પ્રકોપ ભી જ્યાદા થાય છે. પોલી ટનલ તકનીકી શું છે? તો કિસાન ભાઈઓ, એની તકનીકથી વિપરીત મોસમ જ્યાદા બારિશ ગરમી યા શરદીમાં સબ્જી પોદ તૈયાર કરી જઈ શકે છે અને યા તકનીક ટીકાઉ અને હસ્તી કારગર એક વ્યવસાય છે. સબ્જી પોદ તૈયાર કરીને વેચવાનું આમદાનીની દ્રષ્ટિથી ઘણું અસલ એક જરિયો છે. પોલી ટનલ તકનીકની વિધિ. તો કિસાન સાથીઓ, પોલી ટનલ બનાવવા હારું 2 સૂતની લોહાના હરિયાના યા ઓવાહડાને લેવા પડે છે જેની લંબાઈ 6 ફીટ યા બેડના મુતાબિક રહેશે. 1 મીટર સોળો બીજ ઓરવાના બેડના બે તરફ 6 થી 8 ઇંચી ગહેરાઈમાં લોહાના હરિયા યા વાહડાને જમીનના અંદર ગાડી નાખેશે અને એવા પ્રકારથી સુરંગ રૂપી બની જાય છે. એવા પ્રકારથી 4 મીટરની દૂરી પર લોહડાના હરિયા વાહડા ગાડી દેવાના અને એના મૈથુ ગોબી, ફૂલગોબી, પત્તાગોબી, મિર્ચી, રીંગણા, ટમાટર, શિમલા મિર્ચી, ખીરા, લોકી, કરેલા, તુરાઈ વગેરેની બોવાઈ કરેલા હારું 1 મીટર સોળો બેડ લંબાઈ જરૂરતના અનુસાર કિસાનભાઈ બળાઈ શકે. 1 હેક્ટર ક્ષેત્રફળ હારું 10 થી 12 મીટર લંબાઈ અને 1 મીટર સોડાઈની જો 4 બેડ ઘણી કાફી છે. પોલીટનલમાં સબ્જીઓ અને બીજોની બોવાઈ પોલીટનલમાં સબ્જીઓના બીજોની બોવાઈ કરવા હારું બેડની ગોળાઈ કરીને મીટીને ભૂરભૂરી યા નમી વાળી બનાવી લેવાની અને 1 મીટર સોડા અને 10 મીટર લાંબા પોલીટનલમાં કરીબ 1.5 ક્વિન્ટલ ગોબરનું અસલ હળેલું ખાતર અસલી તરતું મીટીમાં મેળવી દેવાનું. ફેર બેડની જો સિંચાઈ કરી દેવાની. એના ક્રમમાં 4 થી 5 દિનોની બાદમાં બેડની ગોળાઈની લાઇનમાં ઓળી નાખવાનું. બોવાઈ હારું 2 થી 3 સેન્ટીમીટર ગહેરી લાઇન બનાવવાની અને તેને બાદમાં મીટીથી ઇનાન ઢાંકી દેવાનું અને લાઇનથી લાઇનની કરીબ દૂરી 2 થી 3 ઇંચી તક રાખવાનું. અગર નમી કમ લાગે તો ફુવારાથી હળકી સિંચાઈ કરવાની અને એના હારું પોલીટેનલમાં પોલીથીનનો ઇસ્તેમાલ કિકમ કરવાનો. તો કિસાન સાથીઓ, એના હારું 4 મીટર સોડું પ્લાસ્ટિક પોલીથીનની જરૂરતના મુતાબિક લંબાઈ આપું બનાવી શકીએ. ધ્યાનમાં એની ચીજનું રાખવું જોઈએ કે 200 માઇક્રોનો હી રહેવો જોઈએ. બોવાઈની બાદમાં પોલીટનલને રાતના ટાઈમ પર પોલીથીનથી ઢાંકી દેશે. અગર દનનો તાપમાન 25 થી 28 સેન્ટીગ્રેડથી જ્યાદા હોય તો દનમાં પોલીથીનને હરકાઈ દેવાની. એના તરીકાથી 25 થી લગાડીને 28 દનોમાં સબ્જીના પોધ તૈયાર થઈ જશે. પોલીટનલમાં કદ્દુ વર્ગી સબ્જીઓની પોધ તૈયાર કરવાનું. કિસાન સાથીઓ, કદ્દુ વર્ગી ફસલો જેવી રીતે ખીરા, કરેલા, લોકી, તુરાઈ વગેરે એમાં પોધ તૈયાર કરવા હારું કિસાનભાઈને 5 ઇંચ લાંબો અને 4 ઇંચ સોડો કાળો પોલીથીન બેગનો યા પાણીવાળા પ્લાસ્ટિકનો જો ગિલાસ લેવાનો અને પોલીથીન બેગ ને આ પ્લાસ્ટિકના ગ્લાસમાં આધો ભાગ મીઠી અને આધો ભાગ હળેલું ગોબરનું ખાતર મિશ્રણ કરી એમાં ભરેશે. એના મિશ્રણમાં ફફૂંદનાશક બેવિસ્ટિનનો થીરમ યા કાર્બન ડાન્સિંગ મેળવી નાખવાનો. તો કિસાન સાથીઓ, એના બાદમાં પોલીથીન બેગ ગ્લાસને તૈયાર પોલીથીનમાં રાખીને બોવાઈ કરે છે. 1 હેક્ટર રકબામાં કરીબ 8 થી 10 હજાર પૌધાની જરૂરત પડે છે અને જનવરી મહિનામાં કાફી શરદી રહેશે. લિહાજા એને દોરાન આપું કદ્દુ વર્ગીય સબ્જીઓની પોધ તૈયાર કરવા હારું પોલીટનલમાં રાખેલા પ્લાસ્ટિક પોલીથીનમાં બીજોની બોવાઈ કરે છે અને 15 થી 20 ફરવરી તક મોસમ વાતાવરણ સહી નહીં રહેવાને કારણ સફેદ પોલીથીનથી આપણ ઢાંકી દેવાનું. નમી અગર કમ હોય તો પોલીથીન બેગમાં હળકી સિંચાઈ કરી દેવાની. ફરવરી મહિનાના આખરી પખવાડામાં રોપાઈ હારું સહી વાતાવરણ અને મોસમ રહેશે. એવા પ્રકારથી માર્ચના આખરી હપ્તા તક ઉત્પાદન મળવાનું કિસાનભાઈને ચાલુ થઈ જાય છે અને એના દોરાન સબ્જીનું ઉત્પાદન થવાથી એની સબ્જીઓથી કિસાનને ઊનના ઉત્પાદનનો ભી વાજિબ દામ લાભકારી આમદનીના રૂપમાં મળી જાય છે. પોલીટનલમાં કીટો અને બીમારીઓની રોકથામ. તો કિસાન સાથીઓ, બીજ જમાવની બાદમાં પોદામાં આદ્ર ગલન બીમારીનો ખતરો બનેલો રહેશે. એની બીમારીના લક્ષણ દેખાઈ દેતા 1 ગ્રામ કાર્બન ડાન્સિંગ અને એક ગ્રામ મેન્કોઝેબનો અને બે લીટર પાણીમાં ઘોળ મળાવીને પોદા અને તીનાની જેડીઓના મેરે મેરે છિડકાવ કરવાનો. પોદો રોપાય તો પહેલો કીટનાશક એમિડા ક્લોરોપિટ 0.2% પ્રતિ મિલીલીટર પ્રતિ લીટર પાણીનો છિડકાવ કરવો જોઈએ અને એનથી વાયરસ ફેલવાવાળા સૂક્ષ્મ કીટોથી વસાડવાનું કામ કરી જાય છે. નર્સરી અવસ્થામાં પૌધા પર લીમડાનું તેલનો 5 મિલીલીટર પ્રતિ લીટર પાણીની દરથી છિડકાવ કરવો જોઈએ અને એનથી પૌધો અસલ રહેશે. નર્સરી અવસ્થામાં ફફૂંદનાશક કાપર ઓક્સીક્લોરાઇડનો 2 ગ્રામ પ્રતિ લીટર પાણીની દરથી પોદા પર છિડકાવ કરવાથી બહેતર નતીજો મળે છે. તો કિસાન સાથીઓ, સબ્જીની બુવાઈના 15 દિનોની બાદમાં નાઇટ્રોજન, ફોસ્ફોરસ અને પોટાશની 2 ગ્રામ માત્રાનો પ્રતિ લીટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાથી પોદાની બળવાર અને વિકાસમાં મદદ મળે છે. સબ્જીઓના બીજોની બુવાઈના 18 દિનની બાદમાં સૂક્ષ્મ તત્વો કમ્પાઉન્ડ સૂક્ષ્મ તત્વોની 4 ગ્રામ માત્રાનો પ્રતિ લીટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાથી અસલ નતીજો મળે છે. કાંદાના પોદ તૈયાર કરવા કરતા વખત પાયડાને પીળાપન આવવાની રોકથામ હારું 2 ગ્રામ યુરિયા પ્રતિ લીટર પાણીમાં ઘોળ બનાવીને હાથ ધનુના અંતરાળ પર અને 2-3 વારી છિડકાવ કરવાથી કાફી એનમાં મદદ મળે છે. એના પોદાથી એનથી પોદાની બળવારમાં ભી કાફી મદદ મળે છે. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને પોલીટનલ તકનીકથી સબ્જી ઉગાડવા હારું તેના કઈ એવા તરીકા બતાડ્યા જેવી રીતે તેમાં કિસાન ભાઈઓને પોલીટનલ તકનીક શું છે અને પોલીટનલ તકનીકની વિધિ અને તેમાં પોલીટનલનો ઇસ્તેમાલ કિકમ કરવાનો અને એનામાં કદુ વર્ગીય સબ્જીઓ કિકમ ઉગાડવાની હોય અને બીજી એવી સબ્જીઓ કિકમ ઉગાડવાની હોય. તો પોલીટનલમાં કીટ અને બીમારી અગર થતી હોય અને તેના રોકથામ હારું બી મેં તમને બારીકીથી જાણકારી વતાડી. તો કિસાન સાથીઓ, એવી ખેતીવાડીની અસલ અસલ જાણકારી સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટ્યાભીર 90.8 FM ઝાબવાની આવાજ. તો કિસાન સાથીઓ, હાવ કમતા ડામોરને ઇજાત આલજો અને સાંભળાવાળા હગળા કિસાન ભાઈઓને કમતા ડામોરની તરફથી નમસ્કાર.
0: તો ચાલો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી સંરક્ષિત ખેતી એટલે પોલી હાઉસ ખેતી, પોલીટનલ અને ગ્રીન હાઉસ વાળી ખેતીની આજ આપણી તકનીકી તરીકા દેખી જાણકારી સાંભળી. બધી વાતો આપું તકનીકી તરીકા દેખી વતાડી મારા સહયોગી ભાઈ કમતા ડામોર અને ઉદ્યાનિકી વિભાગ દેખી પણ આપું અધિકારીઓની એ વાત આજ વિસ્તારપૂર્વક સમજાડી. તો કિસાન ભાઈઓ, હું રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈએ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. તો આ સારું બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમું જાજો મતી કહેતા સાંભળતા રહેજો ઝાબવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ પર તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે.

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણો ચર્ચાનો વિષય રહે પોલી હાઉસ અને સંરક્ષિત ખેતીની વાતો. જેવી રીતે કિસાન ભાઈઓ તમુ કહેતા રેલમાં, મોટરમાં અને જાતા હોય તો એક આપણા ખેતરોના બરાબર એક મોટો ઓડો રહે અને તીનામાં ઉપર લીલા રંગનું ટાટલું દેદેલું રહે, તીને પોલી હાઉસ અને એત્રે ગ્રીન હાઉસ કરીને કહેશે. અને તીનામાં જો ફસલ ઉગાડી જાય એને સંરક્ષિત ખેતી કહેશે. પાલી હાઉસ અને સંરક્ષિત ખેતી હાને કહેશે, એ બધી વાતો જાણવા હારું આજ મારા સહયોગી કમતા ડામોરજી વિકાસખંડ રામામાં નર્સરી પર ઉપસ્થિત છે અને તા પર શ્રી મન્નુ સોબે તાના પ્રભારી ત્યાં બધી વાતો આજ આપણ વિસ્તારપૂર્વક બતાડે. જબ હમ કિસી ફસલ કા ઉત્પાદન મુખ્ય જૈવિક યા અજૈવિક કારકો સે બચાતે હુએ સુરક્ષા પ્રદાન કરતે હુએ કરતે હૈ તો ઉસે સંરક્ષિત ખેતી કહેતે હૈ. સંરક્ષિત ખેતી કા અપનાના મુખ્યતઃ કઈ બાતો પર નિર્ભર કરતા હૈ. જૈસે કી જહાં કોઈ સંરક્ષિત ખેતી કરના ચાહતા હૈ તો વહાં વાતાવરણ કી ક્યા પરિસ્થિતિયાં હૈ, કિન કિન બાગવાની ફસલો કી સંરક્ષિત ખેતી કરના ચાહતે હૈ, સંરક્ષિત ખેતી અપનાને વાલે વ્યક્તિ કે પાસ કિતને સંસાધન હૈ. યદિ સંરક્ષિત ખેતી કો બઢાવા દેને કે લિયે સરકાર કી યોજનાએ હૈ તો વાસ્તવ મેં કિતની કારગર હૈ. યદિ કોઈ સંરક્ષિત ખેતી કરતા હૈ તો એસે ઉચ્ચ ગુણવત્તા વાલે ઉત્પાદો આદિ કો બેચને કે લિયે કોન સે બાજાર કી આસાની સે ઉપલબ્ધતા હોતી હૈ. હમારે દેશ મેં જીતની ભી કૃષિ નીતિયાં બની હૈ વે મુખ્યતઃ ગ્રામીણ પરિસ્થિતિઓ કે અનુકૂળ હી બની હૈ ઓર શહેરો મેં ખાદ્ય આપૂર્તિ પૂર્ણતઃ ગ્રામીણ ઉત્પાદન પર હી નિર્ભર કરતી હૈ. ઇસમેં અબ કાફી સુધાર કી આવશ્યકતા હૈ. શહેરી ક્ષેત્રો મેં ખાદ્ય આપૂર્તિ કે લિયે ગ્રામીણ ઇલાકો સે ઉન ફસલો કી આયાત તો બિલકુલ ઠીક વ ઉચિત હૈ જો જ્યાદા સમય તક ખરાબ ના હો, પરંતુ વે ખાદ્ય પદાર્થ જો જલ્દી હી ખરાબ હો સકતે હૈ ઉનકે લિયે યદિ શહેરી ક્ષેત્રો કો હી ઉનકે ઉત્પાદન હેતુ ઉપયોગ મેં લાયા જાય તો જલ્દી ખરાબ હોને વાલે કૃષિ આધારિત પદાર્થ જૈસે તાજે ફલ, સબ્જિયાં, ફૂલ ઇત્યાદિ બહુત હી કમ સમય મેં ઉપભોક્તા કે પાસ પહોંચ જાયેંગે. ઇસસે ઉપભોક્તા કો ન સિર્ફ તાજી ખાદ્ય સામગ્રી હી મિલેગી બલ્કિ ઉત્પાદો કે દામ ભી કમ હો જાયેંગે તથા તુડાઈ કે ઉપરાંત હોને વાલે નુકસાન કો કાફી હદ તક કમ કરને મેં મદદ મિલેગી.
2: ઉદ્યાનિકી વિભાગ કે શ્રી ચોબે સાહેબ જો કે રામા વિકાસ ખંડ મેં પદસ્થ હૈ ઓર આઈએ જાનતે હૈ સર જી સે કે સર જી હમારે કિસાન ભાઈઓ કો સંરક્ષિત ખેતી કે બારે મેં બતાઈએ.
3: નમસ્તે સભી કિસાન ભાઈઓ, આજ મેં મનુ ચોબે

0: હું છે આરજે રાકેશ.
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો.

0: टंट्या भील 90.8 FM झाबुआनी आवाज पर।
1: किसान साथियों, संरक्षित खेती हानन के से अने दिनान करवाती किसान भाइयों ने वो फायदो थाई से। तो किसान साथियों, आजकल मोटा शहरों में जो रहने वाली जितनी जनसंख्या से थी उनो एक मोटो काफी हद तक भाग है त्यो समृद्ध अने अमीर से, क्या स्वास्थ्य ना प्रति पूरी तरह जागरूक से अने रोज उपयोग में आवाली खावाली चीजों अने हाइना जेवा फल फूल अने कईना एवा कईना भी भाव देवा हारू तैयार नहीं मळे अने तीना हारू तीने वर्ग अने तीहुना उत्पादों में उच्च गुणवत्ता अने तीहुनी लगातार उपलब्धता तीहुन जो ऐसे अने बीजी तरफ शहरों में रेवा वाला उच्च मध्यम वर्ग वाला जो आजकल स्वास्थ्य ना प्रति काफी सचेत थायरा से अने या धीरे धीरे हाइना अने फलों ना गुणवत्ता नी तरफ आकर्षित थायरा से अने इहुनी हगला कारणों थी आजकल मोटा शहरों में अने उच्च गुणवत्ता वाली सब्जियों में अने तीना फल फूलों नी मांग लगातार बढ़ी रही से इन्हें हाथे हाथे इना उत्पादन में भी बेमौसमी मांग नी घनी डिमांड साली रही से। तो किसान साथियों, बेमौसम पर फल सब्जी लेवा हारू आपन पॉली बेग में री ने संरक्षित खेती किसान भाई करी सके अने शहरों ना चारों तरफ खेती करवा वाला किसान परंपरागत खेती में बदलाव करी ने उच्च गुणवत्ता वाली ताजी सब्जियों फूल अने फल या घना जरूरी से अने इहुनो उत्पादन करी रहसे। शहरी क्षेत्रों में रहवा वाला किसान हाइणा अने फूलों नी आदि नी बेमौसमी खेती करी ने घणो ज्यादा लाभ कमाई सके। पुन उच्च गुणवत्ता अने बेमौसमी सब्जियों अने फूलों नो परंपरागत खेती ने द्वारा उत्पादन करवो संभव नी मळे से। तो इनी हारू किसान भाइयों, शहरी क्षेत्रों में स्थित किसानों ने तीहुनी संरक्षित खेती ने अपना रेवी जोई अने त्यू निश्चित तौर पर तीहुनी उच्च गुणवत्ता अने लंबी आयु वाली सब्जी अने लंबा समय तक लगातार बेमौसम में किसान भाई खेती करी सके। अगर आपू दिल्ली शहर जेवा मोटा मोटा शहरों में तीहुनी क्षेत्रफल नी बात करिए तो इनमां 80-100 किलोमीटर ना क्षेत्र ना चारों तरफ खेती करवा वाला किसान इना अंतर्गत आवे से। पुन इना हारू किसानों ने संरक्षित खेती नी पूरी रूपरेखा बनावी घणी जरूरी से अने तिहुना उद्देश्य अने तिहुना फायदा ने भी समझवो जोईए। आपणा देहमां सब्जियों नी कम उत्पादकता वाला निम्न गुणवत्ता अने मुख्य कारण तिहुनी खेती नो लगभग जो प्रतिशत है जो खुला वातावरण में करे जावो जोईए अने बीजी तरफ किसान भाइयों ने तिहुने द्वारा सब्जी उत्पादन में अने तिहुना प्रकारना जैविक अजैविक कारकों ने द्वारा सब्जी अने अन्य फसलों ने भारी नुकसान पहुंचाया जाए से। तीने कारण तिहुनी उत्पादकता अने गुणवत्ता पर घणो दुष्प्रभाव पड़े से अने जीवित कारकों में मुख्यतः कई प्रकारना एवा विषाणु रोग अने कई प्रकारना एवा कीड़ा विभिन्न प्रकारना कवक अने कई प्रकारना एवा जीवाणु सूत्रकर्मी आदि इनमा प्रमुख रहे से अने या जीवित कारण ज्यादातर वर्षा सुमाहाना मौसम में उगाड़ा जावाला सब्जियों में ज्यादातर नुकसान उगाड़े से अने मुख्य अजैविक कारकों में तापमान आर्द्रता अने प्रकाश आदि इनमा यो प्रमुख रहे से। तिहुनी ज्यादातर अधिकता अने ज्यादातर कमी प्रमुख रूप थी अने एवी कई विभिन्न सब्जियों मा अने अन्य फसलों नी उत्पादकता अने गुणवत्ता ने प्रभावित करे से। तापमान नी ज्यादा थावा पर फसलों ने झुलसा करी ने झुलसा रोग नो अने ज्यादातर कम तापमान थावा पर तिहुन पाला थी ग्रस्त करीने नुकसान उगाड़े से। जबकि ज्यादातर आर्द्रता कई प्रकार ना कवक अने जीवाणु जनित रोगों ना प्रकोप मा सहायक रहे से अने ज्यादातर कम आर्द्रता वाला तापमान ने हाथे मळीने फसल ઝુલસાઈ અને નુકસાન પહોંચાડે છે. એના પ્રકારથી કિસાન ભાઈ એક સંરક્ષિત ખેતી કરીને પાલી હાઉસમાં અગર ખેતી કરે તો કિસાન ભાઈ ઇનથી કાફી હદ તક ફસલનો પૂરો લાભ લઈ શકે. તેનો ખુદો પ્રભાવ ઉપજ અને ગુણવત્તા પર પડે છે. એવા પ્રકારથી પ્રમુખ પ્રકાશની જ્યાદાતર તીવ્રતા અને તીહની વિભિન્ન ફસલો પર વિપરીત પ્રભાવ નાખીને ઉપજ અને ગુણવત્તાને ભી પ્રભાવિત કરે છે.
2: ફસલોની સંરક્ષિત ખેતીના મુખ્ય લાભ. તો કિસાન સાથીઓ, મુખ્ય જીવિત અને અજીવિત કારકોથી ફસલની સુરક્ષા અને ઉચ્ચ ઉત્પાદકતા સામાન્ય ખુલ્લા ખેતરોથી 5-10 ગુણા જ્યાદા પાકે અને ઉચ્ચ ગુણવત્તા લેવા હારું સંભવ હોય તો ખુલ્લા વાતાવરણમાં ફસલીઓ ઉગાડીને પ્રાપ્ત કરવાનું સંભવ નહીં થાય છે અને લાંબી અવધિ તક સબ્જીઓની લગાતાર મળતીઓ રહેશે. જ્યાદા લાભ લેવા હારું બેમોસમી ફસલીઓ ઉત્પાદનની પૂરી સંભાવના અને પ્રાકૃતિક સંસાધનોને જેવી રીતે જળ, ભૂમિ આદિનો સદઉપયોગ પૂરી તરહ સંભવ થઈ શકે છે. જૈવિક ખેતીનો મજબૂત આધાર અને ખુલ્લા ખેતરમાં સબ્જી ફસલોની જૈવિક ખેતી કરવાનું કાફી સંભવ રહેશે. સુરક્ષિત હાયણા ઉત્પાદન સંભવ કરવાનું અને કમ ક્ષેત્રફળમાં જ્યાદા લાભ લઈ જવાનું સંભવ અને ખુલ્લા ખેતરમાં ઘણું કમ રહેશે. જ્યાદા રોજગાર અને સર્જનની સંભાવનાઓ બને છે અને ખુલ્લામાં ખેતરથી 5-100 ગુણા વધુ પાકે છે અને ફરી નગરીય ક્ષેત્રો હારું જ્યાદાતર ઉપયોગી પ્રૌદ્યોગિકી મળે છે અને સંરક્ષિત ઉત્પાદન પ્રૌદ્યોગિકીની કઈ પ્રકારની જળવાયુ ક્ષેત્રો હારું ઉપયોગી અને કારગર રહેશે. અને બીજી વાત છે કિસાન સાથીઓ, કઈ પ્રકારના આવા સંરચનાઓ અને તીહોનો સંરક્ષિત સબ્જી ઉત્પાદનમાં ઉપયોગ. મુખ્યતઃ સબ્જી ઉત્પાદન હારું ઉચિત અને ઉપયુક્ત સંરક્ષણ સંરચનાની જરૂરત અને તીહોના ક્ષેત્રની જળવાયુ પર નિર્ભર કરે છે, જેથી તીહોના અતિરિક્ત કિસાનની આર્થિક સ્થિતિ, ટીકાઉ અને ઉચ્ચ બજારની ઉપલબ્ધતા, વીજળીની ઉપલબ્ધતા અને ભૂમિના પ્રકાર આદિની તીહોની ખેતીને નિર્ધારણ કરે છે. અને વિભિન્ન એવા કઈ દેહોમાં સબ્જીઓના વરેભર બેમોસમી ઉત્પાદન હારું મુખ્યત્વે વાતાવરણ અનુકૂલિત ગ્રીન હાઉસ, પ્રાકૃતિક વાયુ સંવર્ધિત અને ગ્રીન હાઉસ, કમ લાગત વાળા પોલી હાઉસ, વાક ઇન ટનલ, કીટ અવરોધી નેટ હાઉસ, પ્લાસ્ટિક લો ટનલ આદિને જરૂરતને અનુસાર વરેભર મુખ્ય બેમોસમી હાયણા ઉત્પાદન હારું ઉપયોગમાં લઈ જાય છે. તેના આપણા દેહના કઈ પ્રકારના શહેરોમાં તેના ક્ષેત્રોમાં અપનાવવાની અપાર સંભાવનાઓ છે અને આદા વાતાનુકૂલિત ગ્રીન હાઉસ. તો કિસાન સાથીઓ, આદા વાતાનુકૂલિત ગ્રીન હાઉસ આનંદ કહેશે અને યુ એક એવો ગ્રીન હાઉસ છે જેનથી ગરમીના દિનોમાં ગ્રીન હાઉસને અંદર તાપમાનને નિયંત્રિત કરવા હારું અને તેનાને ટાડો પેડની તરફ લાગે છે. સામાન્યતઃ ગરમીના ટાઈમ પર યુ ઘેરમાં બી ઉપયોગી અને કૂલરના આધાર પર હી કામ કરે છે. પણ એના કુલિંગ ટેર ઝેર અસલી તરહથી કામ કરે છે. ઝેર હવામાં જૂન અને કુલિંગ પ્રણાલી ઘણી અસલ તરહથી પ્રભાવિત થાય છે અને કદી કદી એના સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં બી જરૂરતને અનુસાર ઉપયોગમાં લઈ જઈ શકે અને એવા પ્રકાર ઠીક પ્રકારથી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં એના અંદરનો તાપમાનને રાતમાં ગરમી કરવા હારું તેનાને કામમાં લાવી શકે અને ગ્રીન હાઉસને મૈથો તાપમાનને રાતના ટાઈમ પર 12-13 ડિગ્રી તો નીચો ની રાખ્યો જાય છે, અને ફેર તેઓના રોજના રખરખાવ પર ભી ભારી ખર્ચો થાય છે, કેમ કે તીનાને મોસમને અનુસાર ટાડો અને ગરમ રાખવામાં ઉર્જાની કાફી ખપત થાય છે, તીનથી ઉત્પાદન લાગત જ્યાદા પડી જાય છે, અને તીનાને ખરચને ઉઠાડવાનો ભી સાધારણ કિસાન હારું સંભવ નહીં રહેશે, અને યુ ભી તેર સંભવ થઈ શકે જેર સબ્જી ઉત્પાદકોની હાયણું સબ્જી ઘણો હિ ઊંચા ભાવ પર બજારમાં જ્યાદા ભાવ પર વેચાય, અને તેના ક્ષેત્રને વગર રોકાવટથી વીજળીની આપૂર્તિ જારી થતી હોય, અને આમતોર પર એના પ્રકારથી ગ્રીનહાઉસમાં બડા આકારમાં જો મોટા આકારના ટમાટર હે, જેવી રીતે ચેરી ટમાટર, લાલ અને પીળા રંગના શિમલા મિર્ચ આદિ ફસલીઓને વરે ભરહારું ઉગાડી જઈ શકે છે, અને જ્યાદા ઉત્પાદનની હાથે જ્યાદા ગુણવત્તાવાળા જો સબ્જીઓ ભી ઇનમાં પેદાવાર લઈ જઈ શકે છે. તો કિસાન સાથીઓ, ટમાટર અને શિમલા મિર્ચને તો એમ એ બી ગ્રીનહાઉસમાં ઉગાડવા હારું એના લગાતાર કટાઈ છટાઈનું કામ કરી જાય છે, અને એનથી ઉપજ અને ગુણવત્તા બેહુમાં નુકસાન થાય છે, કેમ કે યા ઈ ક્રિયાઓ હરેક 10-15 દિનોના અંતરાલ પર કરી જાય છે, અને ટમાટરની ફસલમાં તીહુનમાં તો પરાગકનું કામ ભી નિયમિત રૂપથી કરી જાય છે, અને ટમાટર સ્વપરાગિત ફસલ છે, પણ એમાં ગ્રીનહાઉસમાં હવા અને પ્રવાહ ની રહેવાને કારણ યો પરાગક ની થાય છે, અને તીનથી ફસલીઓમાં અને ખાતર અને ઉર્વરક સિંચાઈ જળની હાથે ધોવાઈને પોદાને તીહુની જરૂરતના અનુસાર મોસમ અને જમીનના પ્રકારના અનુસાર આલ્યા જાય છે. ટમાટરના પોદા પર કટાઈ છટાઈની બાદમાં એક પ્રમુખ ડાખલો રાખી જાય છે, અને તીનાને દોયડી બાંધીને તીહુને ટેકે 8-9 ફૂટ બળવા હારું છોડ નાખી જાય છે, અને ફેર તીહુન જરૂરતને અનુસાર 1.0 યા ફેર 1.5 ફૂટ નીચો ઉતારી કરીને દોયડીને ટેકેથી તીનાને તીહુની દિશામાં મુખ્ય તારના ટેકે તીનાને આગાડી મળી જઈ શકે. એવા પ્રકારથી ટમાટરને 10-11 મહિના અને શિમલા મિર્ચને 9-10 મહિનાની લંબી ઉંમર તક ઉગાડે જઈ શકે છે. મોટા ટમાટરથી લગભગ 150-200 ટન ઉપજ પ્રતિ અને ચેરી ટમાટરથી 40-50 ટન ઉપજ પ્રતિ હેક્ટર અને શિમલા મિર્ચથી પીળા અને રાતા રંગવાળા ફળ 40-50 ટન પ્રતિ હેક્ટરની દરથી મળી જઈ શકે છે. તો કિસાન સાથીઓ, આધુનિક તકનીકને દ્વારા પોદ તૈયાર કરવાથી કિસાન ભાઈને થવાવાળા લાભ. તો સાથીઓ, એના પ્રકારથી પોદને કમ સમયમાં તૈયાર કરી જઈ શકે છે, અને ખાસ કર શરદીના મોસમમાં જ્યાં પર બહારતું ખુલ્લા વાતાવરણમાં ક્યારીઓમાં ટમાટર જેવી રીતે ફસલ પોદ તૈયાર કરવામાં 50-60 દિન તક કિસાન ભાઈને લાગે છે, અને એની તકનીકને દ્વારા ખાલી 28-30 દિનને અંદરમાં કિસાન ભાઈ અસલ ગુણવત્તાવાળી પોદ તૈયાર થઈ જાય છે. તો કિસાન સાથીઓ, બીજની માત્રાને બી કાફી કમ કરી જઈ શકે છે, અને કેમ કે એની વિધિને દ્વારા હરેક બીજને અલગ છેદોમાં નાખ્યું જઈ શકે છે, અને તેનથી હરેક બીજ સ્વચ્છ પોદો આલે છે. પોદાને આગલા પ્રકારના ભૂજનિત રોગો અને કીટાણુથી વચાડી જઈ શકે છે, અને સૌથી મહત્વપૂર્ણ કામ એ છે કે પોદાને વિષાણુ રોગોના પ્રકોપથી વચાડી જઈ શકે છે. ઝેર પોદો બહાર ક્યારીઓમાં તૈયાર થઈ જાય છે, અને પોદાને ઉખેડતા વખત સમય પર જેડીઓ તૂટવાની અને પોદાને મરવાની જો ક્ષમતા હોય લગભગ 10-15% રહેશે, કેમ કે એની તકનીકથી પોદો તૈયાર કરવામાં
1: એક ભી પોદો મરવાની સંભાવના બિલકુલ નહીં રહેશે અને તેનથી પોદો રોપવા હારું ઝટકાવાની ભી જરૂરત નહીં પડે છે અને પોદામાં જીવડિયો જ્યાદા મળે છે અને લાંબીઓ રહેશે તેને કારણ પોદો જ્યાદા અને ઉચ્ચ ઓજવાળો રહેશે એના પ્રકારથી પોદો તૈયાર મુખ્ય ખેતરમાં રોપાઈની બાદમાં કમ અને કમ સમયમાં લાગી જાય છે અને ઝેર બહાર તૈયાર કરી ગયો પોદો મુખ્ય જગા પર સ્થાપિત કરવામાં કઈ દંતક લાગે છે તો કિસાન સાથીઓ પોલી હાઉસમાં જો પોદા તૈયાર કરવા હારું એક ઘણોથી અસલ સાધન છે અને એના પ્રકારથી સંરક્ષિત પોદો તૈયાર કરવાની તકનીક ને દ્વારા કઈના ભી સબ્જી ફળના પોદો આસાની તો તૈયાર કરી જઈ શકે છે ખાસ કર મોસમ થા પહેલા ફસલ ઉગાડવા હારું અને તાકી બે મોસમમાં સબ્જી ઉત્પાદન કરીને તીનથી કિસાનભાઈ જ્યાદા લાભ કમાઈ શકે જેવી રીતે કદ્દુ વર્ગીય સબ્જીઓની પોદને ભી એની વિધિને દ્વારા બડી સફળતાપૂર્વક કિસાનભાઈ તૈયાર કરી શકે છે તેઓ પહેલો ભૂમિમાં ક્યારીઓમાં સંભવ નહીં હતેલો તો કિસાન સાથીઓ એના પ્રકારથી પોદની ગુણવત્તા અસલ આવે છે અને તેનથી ઉત્પાદન ભી અસલ મળે છે અને એના પ્રકારથી પોદોને સહી તરીકાથી તેનાને પેકિંગની બાદમાં એકબીજા જગા પર લઈ જઈ શકે છે તો સાથીઓ જ્યાં એનાની જ્યાં મોસમના અનુસાર તૈયાર કરવો સંભવ નહીં હોય અને ફેર એવી તકનીક જ્યાં નહીં હોય ત્યાં કિસાનભાઈ એનો પોલી હાઉસનો લાભ લઈને અસલીથી અસલી ઉત્પાદન કરી શકે સબ્જીઓમાં સંકર કિસ્મોની બીજ ઘણા મોંઘા રહેવાને કારણે તકલીફ કઈના ભી પ્રાકૃતિક નુકસાનને વસાડવામાં પૂરી તરહ સક્ષમ છે એની વિધિને દ્વારા પોદાની બળવારને પૂરી તરહથી નિયંત્રિત કરી જઈ શકે છે અગર બીજ લાટમાં અંકુરણની ક્ષમતા આલતું હોય તો તેનાને ઓજ તીહુની કમ હોય તો ભી એની વિધિને દ્વારા એવા બીજથી સ્વચ્છ અને અસલી પોદો તૈયાર કરવાનું સંભવ છે તો કિસાન સાથીઓ એની વિધિમાં ખાતર અને પાણીની જરૂરત રહેશે અને એની વિધિથી પોદાની બળવારને એક હરકો બનાવી જઈ શકે છે તાકી મુખ્ય ખેતરમાં રોપાઈની બાદમાં ફસલની બળવાર ભી એક હરકી નકળી શકે સબ્જીઓની જે સંરક્ષિત ખેતી હારું પોદ તૈયાર કરવાની યા જરૂરી આવશ્યક અને એકીય ખાલી એકમાત્ર વિધિ છે
0: હું છે આરજે રાકેશ
3: અને હું છે આરજે કમતા ડામોર
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર તો ચાલો કિસાન ભાઈઓ હાર લઈ બે મિનિટનો બ્રેક અને સાંભળી લઈ આપણા ઝાબવા જિલ્લામાં આદિવાસી સમુદાયમાં જબલ લાડી પૈણે અને જો ગીત ગાવે ત્યુ મજાનું ગીત સાંભળીને પાછા ભેળા થા હું કાર્યક્રમ ખેતીવાડીમાં જાજો મતી કહેતા હામલતા રેજો ઝાબવાની આવાસ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM પર

0: હું છે આરજે રાકેશ.
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.
2: પોલી ટનલ તકનીક થી સબ્જી પોતશાલા ઉગાડવાના તરીકાના બારામાં જાણકારી વધારવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, પોલી ટનલ શું કહેવાય છે? તો તેના બારામાં આપુતિનમાં સબ્જી ઉગાડીને કિસાન ભાઈ જ્યાદા સે જ્યાદા જો બે મોસમમાં બી સબ્જી, જેવી રીતે હમણે ગરમીના દનમ બી કિસાન ભાઈ એનો પોલી ટનલનો ઉપયોગ કરીને સબ્જીની પોતશાલા ઉગાડીને જ્યાદા સે જ્યાદા મુનાફો કમાઈ શકે. તો કિસાન સાથીઓ, તેને હારું આપુને આપણા ખેતરમાં જ્યાદા ગરમી પડવાને કારણ લૂથી વસવા હારું યો પોલી ટનલ તકનીકથી સબ્જી ઉગાડવાનું એક મહત્વપૂર્ણ કામ છે. તો કિસાન સાથીઓ, ભારતની જલવાયુ અને વાતાવરણ અલગ અલગ રહેવાથી આ પૂરા વરેભર હર કિસ્મની સબ્જીઓનો ઉત્પાદન થઈ જાય છે. તો પોલી ટનલ એવી ચીજ છે અને ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્વચ્છ સબ્જીઓની બઢતી માંગથી ભારતમાં હંમેશા ભરપૂર સબ્જી ઉત્પાદનની જરૂરત બનેલી રહેશે. એની વજહથી પિછલા 10-12 વર્ષોમાં સબ્જીના ક્ષેત્રમાં ઉત્પાદનમાં કાફી બઢોતરી થઈ છે. એના સમયમાં સબ્જીઓનો રકબો કરીબન 9.42 મિલિયન હેક્ટર અને ઉત્પાદન કરીબન 162.38 મિલિયન ટન ભારતમાં થઈ રહ્યો છે. ભારતમાં સબ્જીઓની ઓસ્તન ઉત્પાદકતા 17.78 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર છે. તેમાં બઢોતરીની ઉમેદીઓ વિશે અગર કિસાન સમય પર ઉન્નતશીલ પ્રજાતિ, હાઇબ્રિડ બીજ અને પ્રજાતિઓની આગેથી પછેથી બોવાઈનો ધ્યાન રાખીને સમયને અનુસાર બોવાઈ અને રોપાઈ સિંચાઈ પર ધ્યાન અગર દે તો સબ્જીની ઉત્પાદકતાને 2 ગણો તક કિસાન ભાઈ બઢાઈ શકે. દેના સબ્જીઓની વ્યવસાયિક ખેતી કરીને ઉત્પાદનને બઢાવો આલવાની કડીમાં સ્વચ્છ પોદો તૈયાર કરવાનો અને ઘણું ખાસ એક એવો મોટો વિષય છે જેની પર કિસાન ભાઈ કમ ધ્યાન દઈ રહ્યા છે અને એની વજહથી કિસાનોને કમ આમદનીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલી ટનલ તકનીકથી સબ્જી પોદો ઉગાડવાનો ખાસ મહત્વ છે અને એના તકનીકથી પોદો તૈયાર કરવામાં સબ્જીના બીજોનો જમાવ 100% સહી રહેશે અને પોધાની બળવાર સહી તરીકાથી થાય છે. એને અલાવા કીટો અને બીમારીઓનો અસર બી ઘણો કમ થાય છે. એની તકનીકની વિશેષતા વિપરીત મોસમ જેવી રીતે જ્યાદા બારિશ, ગરમી, ઠંડ અને ઇનમાં પોદો તૈયાર કરીને સફળતાપૂર્વક કિસાન ભાઈ ઇનમાં પોલી ટનલ તકનીકથી સબ્જી પોદ તૈયાર કરીને પોધામાં કઠોરીકરણ હારું સહાયતા મળે છે. એવા પોદાની રોપાઈ કરવા પર તેના મૂળમાં અને તેની દરમાં બરાબરી રહેશે અને સર્વેના મુતાબિક એની તકનીકથી પોદશાલામાં જો સબ્જી પોદનો ઓસ્તન જો નુકસાન 25-30% છે. સાધારણ તરીકામાં જો નુકસાન અક્સર 60-70% તક થઈ જાય છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના અનેકો સબ્જી ઉત્પાદનના અનુસાર હગલા 75-80% સબ્જીઓની પોદ ખુલ્લામાં ઉગાડે છે. સબ્જીની પોદ ખુલ્લામાં ઉગાડવામાં બીજોનો જમાવ કમ થાય છે. જમાવની બાદમાં પોદાની જો બળવારમાં ભી કમી આવે છે અને કીટો અને બીમારીઓનો પ્રકોપ ભી જ્યાદા થાય છે. પોલી ટનલ તકનીકી શું છે? તો કિસાન ભાઈઓ, એની તકનીકથી વિપરીત મોસમ, જ્યાદા બારિશ, ગરમી યા શરદીમાં સબ્જી પોદ તૈયાર કરી જઈ શકે છે અને યા તકનીક ટીકાઉ અને હસ્તી કારગર એક વ્યવસાય છે. સબ્જી પોદ તૈયાર કરીને વેચવાનું આમદાનીની દ્રષ્ટિથી ઘણું અસલ એક ઝરિયો છે. પોલી ટનલ તકનીકની વિધિ. તો કિસાન સાથીઓ, પોલી ટનલ બનાવવા હારું 2 સૂતની લોહાના હરિયાના યા ઓવાહડાને લેવા પડે છે. જેની લંબાઈ 6 ફીટ યા બેડના મુતાબિક રહેશે. 1 મીટર સોળો બીજ ઓરવાના બેડના બે તરફ 6 થી 8 ઇંચી ગહેરાઈમાં લોહાના હરિયા યા વાહડાને જમીનના અંદર ગાડી નાખે છે અને એવા પ્રકારથી સુરંગ રૂપી બની જાય છે. એવા પ્રકારથી 4 મીટરની દૂરી પર લોહડાના હરિયા વાહડા ગાડી દેવાના અને એના મૈથુ ગોબી, ફૂલગોબી, પત્તાગોબી, મિર્ચી, રીંગણા, ટમાટર, શિમલા મિર્ચી, ખીરા, લોકી, કરેલા, તુરાઈ વગેરેની બોવાઈ કર્યા હારું 1 મીટર સોળો બેડ લંબાઈ જરૂરતના અનુસાર કિસાન ભાઈ બળાઈ શકે. 1 હેક્ટર ક્ષેત્રફળ હારું 10 થી 12 મીટર લંબાઈ અને 1 મીટર સોડાઈની જો 4 બેડ ઘણી કાફી છે. પોલીટનલમાં સબ્જીઓ અને બીજોની બોવાઈ કરવા હારું બેડની ગોળાઈ કરીને મીટીને ભૂરભૂરી યા નમી વાળી બનાવી લેવાની અને 1 મીટર સોડા અને 10 મીટર લાંબા પોલીટનલમાં કરીબન 1.5 ક્વિન્ટલ ગોબરનું અસલ હડેલું ખાતર અસલી તરતું મીટીમાં મેળવી દેવાનું. ફેર બેડની જો સિંચાઈ કરી દેવાની. એના ક્રમમાં 4 થી 5 દિનોની બાદમાં બેડની ગોળાઈની લાઇનમાં ઓરી નાખવાનું. બોવાઈ હારું 2 થી 3 સેન્ટીમીટર ગહેરી લાઇન બનાવવાની અને તેને બાદમાં મીટીથી ઇનાન ઢાંકી દેવાનું અને લાઇનથી લાઇનની કરીબ દૂરી 2 થી 3 ઇંચી તક રાખવાનું. અગર નમી કમ લાગે તો ફુવારાથી હળકી સિંચાઈ કરવાની અને એના હારું પોલીટેનલમાં પોલીથીનનો ઇસ્તેમાલ કિકમ કરવાનો. તો કિસાન સાથીઓ, એના હારું 4 મીટર સોડું પ્લાસ્ટિક પોલીથીનની જરૂરતના મુતાબિક લંબાઈ આપણું બનાવી શકીએ. ધ્યાનમાં એની ચીજનું રાખવું જોઈએ કે 200 માઇક્રોનો હી રહેવો જોઈએ. બોવાઈની બાદમાં પોલીટનલને રાતના ટાઈમ પર પોલીથીનથી ઢાંકી દેશે. અગર દનનો તાપમાન 25 થી 28 સેન્ટીગ્રેડથી જ્યાદા હોય તો દનમાં પોલીથીનને હરકાઈ દેવાની. એના તરીકાથી 25 થી 28 દનોમાં સબ્જીના પોધ તૈયાર થઈ જશે. પોલીટનલમાં કદ્દુ વર્ગી સબ્જીઓની પોધ તૈયાર કરવાનું. કિસાન સાથીઓ, કદ્દુ વર્ગી ફસલો જેવી રીતે ખીરા, કરેલા, લોકી, તુરાઈ વગેરે એમાં પોદ તૈયાર કરવા હારું કિસાન ભાઈને 5 ઇંચ લાંબો અને 4 ઇંચ સોડો કાળો પોલીથીન બેગનો યા પાણીવાળા પ્લાસ્ટિકનો જો ગ્લાસ લેવાનો અને પોલીથીન બેગ ને આ પ્લાસ્ટિકના ગ્લાસમાં આધો ભાગ મીઠી અને આધો ભાગ હડેલું ગોબરનું ખાતર મિશ્રણ કરીને એમાં ભરેશે. એના મિશ્રણમાં ફફૂંદનાશક બેવિસ્ટિનનો થીરમ યા કાર્બન ડાન્સિંગ મેળવી નાખવાનું. તો કિસાન સાથીઓ, એના બાદમાં પોલીથીન બેગ ગ્લાસને તૈયાર પોલીથીનમાં રાખીને બોવાઈ કરે છે. 1 હેક્ટર રકબામાં કરીબન 8 થી 10 હજાર પૌધાની જરૂરત પડે છે અને જનવરી મહિનામાં કાફી સર્દી રહેશે. લિહાજા એના દોરાન આપણું કદ્દુ વર્ગીય સબ્જીઓની પોત તૈયાર કરવા હારું પોલીટનલમાં રાખેલા પ્લાસ્ટિક પોલીથીનમાં બીજોની બોવાઈ કરે છે અને 15 થી 20 ફરવરી તક મોસમ વાતાવરણ સહી નહીં રહેવાને કારણ સફેદ પોલીથીનથી આપણ ઢાંકી દેવાનું. નમી અગર કમ હોય તો પોલીથીન બેગમાં હળકી સિંચાઈ કરી દેવાની. ફરવરી મહિનાના આખરી પખવાડામાં રોપાઈ હારું સહી વાતાવરણ અને મોસમ રહેશે. એવા પ્રકારથી માર્ચના આખરી હપ્તા તક ઉત્પાદન મળવાનું કિસાન ભાઈને ચાલુ થઈ જશે અને એના દોરાન સબ્જીનું ઉત્પાદન થવાથી એની સબ્જીઓથી કિસાનને ઊનના ઉત્પાદનનો બી વાજિબ દામ લાભકારી આમદનીના રૂપમાં મળી જાય છે. પોલીટનલમાં કીટો અને બીમારીઓની રોકથામ. તો કિસાન સાથીઓ, બીજ જમાવની બાદમાં પોદામાં આદ્રગલન બીમારીનો ખતરો બનેલો રહેશે. એની બીમારીના લક્ષણ દેખાઈ દેતા 1 ગ્રામ કાર્બન ડાન્સિંગ અને એક ગ્રામ મેન્કોઝેબ નો અને 2 લિટર પાણીમાં ઘોળ મળાવીને પોધા અને તીનાની જેડીઓના મેરે મેરે છિડકાવ કરવાનો. પોદો રોપાય તો પહેલો કીટનાશક એમિડા ક્લોરોપિડ 0.2 પ્રતિ મિલીલીટર પ્રતિ લીટર પાણીનો છિડકાવ કરવો જોઈએ અને એનથી વાયરસ ફેલવાવાળા સૂક્ષ્મ કીટોથી વસાડવાનું કામ કરી જાય છે. નર્સરી અવસ્થામાં પૌધા પર લીમડાનું તેલનો 5 મિલીલીટર પ્રતિ લીટર પાણીની દરથી છિડકાવ કરવો જોઈએ અને એનથી પૌધો અસલ રહેશે. નર્સરી અવસ્થામાં ફફૂંદનાશક કાપર ઓક્સીક્લોરાઇડનો 2 ગ્રામ પ્રતિ લીટર પાણીની દરથી પૌધા પર છિડકાવ કરવાથી બહેતર નતીજો મળે છે. તો કિસાન સાથીઓ, સબ્જીની બુવાઈના 15 દિનોની બાદમાં નાઇટ્રોજન, ફોસ્ફોરસ અને પોટાશની 2 ગ્રામ માત્રાનો પ્રતિ લીટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાથી પૌધાની બળવાર અને વિકાસમાં મદદ મળે છે. સબ્જીઓના બીજોની બોવાઈના 18 દિનની બાદમાં સૂક્ષ્મ તત્વો કમ્પાઉન્ડ સૂક્ષ્મ તત્વોની 4 ગ્રામ માત્રાનો પ્રતિ લીટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાથી અસલ નતીજો મળે છે. કાંદાના પોદ તૈયાર કરવા કરતા વખત પાયડાને પીળાપન આવવાની રોકથામ હારું 2 ગ્રામ યુરિયા પ્રતિ લીટર પાણીમાં ઘોળ બનાવીને હાથ ધનુના અંતરાળ પર અને 2-3 વારી છિડકાવ કરવાથી કાફી ઇનમાં મદદ મળે છે. એના પૌધાથી ઇનથી પૌધાની બળવારમાં ભી કાફી મદદ મળે છે. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને પોલીટનલ તકનીકથી સબ્જી ઉગાડવા હારું તેના કઈ એવા તરીકા બતાડ્યા જેવી રીતે તેમાં કિસાન ભાઈઓને પોલીટનલ તકનીક શું છે અને પોલીટનલ તકનીકની વિધિ અને તેમાં પોલીટનલનો ઇસ્તેમાલ કિકમ કરવાનો અને એનામાં કદુ વર્ગીય સબ્જીઓ કિકમ ઉગાડવાની અને બીજી એવી સબ્જીઓ કિકમ ઉગાડવાની. તો પોલીટનલમાં કીટ અને બીમારી અગર થતી હોય અને તેના રોકથામ હારું બી મેં તમને બારીકીથી જાણકારી વતાડી. તો કિસાન સાથીઓ, એવી ખેતીવાડીની અસલ અસલ જાણકારી સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટ્યાભીલ 90.8 FM ઝાબવાની આવાજ. તો કિસાન સાથીઓ, હાવ કમતા ડામોરને ઇજાત આલજો અને સાંભળાવાળા હગલા કિસાન ભાઈઓને કમતા ડામોરની તરફથી નમસ્કાર.
0: તો ચાલો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી સંરક્ષિત ખેતી એટલે પોલી હાઉસ ખેતી, પોલીટનલ અને ગ્રીન હાઉસ વાળી ખેતીની આજ આપણી તકનીકી તરીકા દેખી જાણકારી સાંભળી. બધી વાતો આપણ તકનીકી તરીકા દેખી વતાડી મારા સહયોગી ભાઈ કમતા ડામોર અને ઉદ્યાનિકી વિભાગ દેખી પણ આપણ અધિકારીઓની એ વાત આજ વિસ્તારપૂર્વક સમજાડી. તો કિસાન ભાઈઓ, હું રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈએ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. તો આ સારું બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમું જાજો મતી કહેતા સાંભળતા રહેજો ઝાબવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ પર, તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે.
3: ઝાબુઆ કા પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM, આપણો રેડિયો આપણી બાતેં.
4: કિસાન કા પુત્ર હું, ખેતી કરના મેરા કર્મ હૈ, અપને સાથ દૂસરો કા પેટ ભરના મેરા ધર્મ હૈ. ખેતી સે બદલતા ભવિષ્ય, નવીન ખેતી કે માધ્યમ સે દિખતા સુનહરા ભવિષ્ય, ખેતી સે સક્ષમ હોતા કિસાન, નવીન તકનીકે બદલતી ખેતી કા રૂખ. કિસાન સાથીઓ, એક બાર પુનઃ બહોત બહોત સ્વાગત કરતે હૈ આપ સભી કા ખેતીબાડી કાર્યક્રમ મે. ખેતીબાડી કાર્યક્રમ કે માધ્યમ સે રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM કા યહી પ્રયાસ રહા હૈ કી હમારા જો કિસાન હૈ અપની આય કો દુરુસ્ત કરે ઓર અપની આજીવિકા કો સશક્ત બનાને હેતુ અપની કૃષિ મે પર્યાવરણ કે અનુસાર બદલાવ કરે, સાથી કેવીકે ઓર કૃષિ વિદ્યાલયો કે માધ્યમ સે ભી नवीनतम कृषि तकनीकों का, नवीनतम कृषि पद्धतियों का प्रशिक्षण ले सकता है और अपने खेतों में वह उसका प्रयोग करके अधिक से अधिक उपज ले सकता है। तो किसान साथियों, आपका ज्यादा वक्त ना लेते हुए आज के इस कार्यक्रम को शुरू करते हैं और आज का जो हमारा कार्यक्रम है वह है मोटे अनाज की खेती। जी हाँ किसान साथियों, आज के कार्यक्रम में हम जानेंगे किस तरह के कैसे हम मोटे अनाज की खेती करके अधिक से अधिक मुनाफा ले सकते हैं। कार्यक्रम को शुरू करने से पहले आइए डालते हैं एक नजर इस रिपोर्ट पर।
5: कोरोना महामारी ने हम सबको अपने शरीर और सेहत का ध्यान रखने की सीख दी। अब हम सभी अपनी इम्यूनिटी यानी रोग प्रतिरोधक क्षमता को बढ़ाने में लगे हैं, लेकिन इसके लिए हमें अपने खानपान में थोड़ा बदलाव लाना होगा। मोटे अनाजों को भोजन में शामिल करना होगा और मोटे अनाज हमें पर्याप्त मात्रा में मिल सके इसके लिए इसकी खेती पर ध्यान देना होगा। मोटे अनाज के फसल उत्पादन के साथ ही इनके मूल्य संवर्धन और खाद्य प्रसंस्करण पर भी ध्यान दिया जाना जरूरी है। हालांकि इस तरह के अनुसंधान किए जा रहे हैं जिससे मोटे अनाजों का आसानी से मूल्य संवर्धन किया जा सकता है, साथ ही किसानों को इनके प्रसंस्करण की सुविधा भी उपलब्ध कराई जा रही है। भारतीय कृषि अनुसंधान परिषद और भारतीय गदन अनुसंधान संस्थान ने मोटे अनाजों पर कई खाद्य प्रौद्योगिकियां विकसित की हैं और कई स्टार्टअप व उद्यमी इन प्रौद्योगिकियों के जरिए मोटे अनाज के प्रचार प्रसार व अपने अपने व्यवसाय को आगे बढ़ा रहे हैं। ICMR भारतीय पौष्टिक धान्य अनुसंधान संस्थान हैदराबाद ने मोटे अनाजों से विविध पौष्टिक व्यंजन बनाने की मूल्य वर्धित प्रौद्योगिकियां विकसित की हैं। मोटे अनाजों में बाजरा, ज्वार, रागी, कांगनी, कोदो, कुटकी, चीना, सावा, ब्राउन टॉप मिलेट, टेफ मिलेट और फोनियो मिलेट आते हैं। लोगों के खानपान की आदतों में आए बदलाव और स्वास्थ्य कारणों से मोटे अनाजों से बनाए जा रहे खाद्य पदार्थों की मांग भी तेजी से बढ़ रही है। ऐसे में मोटे अनाजों का प्रसंस्करण कर कई तरह के उत्पाद बनाकर लाभ कमाया जा सकता है। महिलाएं स्वयं सहायता समूह बनाकर मोटे अनाज से कई तरह के उत्पाद बना सकती हैं। जौ, बाजरा और रागी से बिस्किट, चिप्स और नमकीन आदि बना सकते हैं। मोटे अनाज से छोटे बच्चों के लिए भी भोजन बनाया जा सकता है। मोटे अनाज में मूल्य संवर्धन करके इनसे रोटियां भी बनाई जा सकती हैं और इन रोटियों को करीब 6 महीने तक इस्तेमाल किया जा सकता है। ज्वार से चॉकलेट, मफिन्स, पानी पूरी, बर्फी और समोसा बना सकते हैं तो बाजरे से मुठिया, लड्डू और रागी से बालूशाही और पकौड़ी बनाई जा सकती है। मोटे अनाज से अलग अलग उत्पाद बनाने के लिए आप नई नई तकनीकों का इस्तेमाल कर सकते हैं। शुरू में व्यवसाय की शुरुआत छोटे स्तर पर करके बाद में बाजार मांग के अनुसार व्यवसाय का विस्तार किया जा सकता है। पोषक तत्वों से भरपूर मोटे अनाज न सिर्फ आपकी सेहत को दुरुस्त करते हैं बल्कि किसानों की आमदनी को दोगुना करने में भी मददगार साबित होते हैं। हमारे यहाँ मुख्य रूप से आंध्र प्रदेश, छत्तीसगढ़, गुजरात, हरियाणा, झारखंड, कर्नाटक, केरल, मध्य प्रदेश और महाराष्ट्र में मोटे अनाजों की खेती की जाती है। इनके अलावा ओडिशा, पंजाब, राजस्थान, तमिलनाडु, तेलंगाना, उत्तराखंड, उत्तर प्रदेश और पश्चिम बंगाल में भी मोटे अनाज उगाए जाते हैं। सरकार भी अपनी योजना एक जिला एक उत्पाद के जरिए देश के 700 जिलों के बेस्ट उत्पादों को प्रोत्साहित कर रही है।
6: बिल्कुल, तो अभी आपने ये रिपोर्ट देखी है जिसमें अंत में